ખેતીબાડી સુનનાળા સગળા બાયાને ભયાને ટાબરાને રાધેશ્યામ ભૈરા ઘણા હેતુ ઓર કોડું રામ રામ. દેખો કી ભયા બ લારલા દો તીન દિન હું કી દેખા તો ગરમી તો કાસા લાગે અરે ઉમસી ઘણી હે બણે મેં ને અડી કામણ મેં બરકા ભાઈ આપણું મંડાણ તો માંડ્યું હોય પણ બરસાદ હું કમ રહી ઓર યું ખબરાં ખેતી મેં એક માળે કહે ભાઈ આ ઉનાળા દો દિના મેં ઓર કઈ ઠોડે આતુને રાજસ્થાન અગુણે રાજસ્થાન મેં તો ઘણી ઠોડ ઓર આતુને રાજસ્થાન મેં આપણે અટઈ લંગે ટંગે કઈ જગ્યા બિરખા ઊંકી ગુંજાઈ છે તો અડીક આપણને ઇન્દ્ર ભગવાન વા રહેવે કે ભાઈ ટેમ હારું બિરખા વે તો જકે કિસાન ભયા રે ફસલા બાયડી હે ઓર કઈ જગ્યા તો નિનાણ પાળી બિકાડ લીયા ઓર કઈ જગ્યા ભૈયાને કે હાલ વરસાદ પૂરી જરૂરત કે મુજબ હુઈ કોની પછીથી ખેતી હે જો કિસાન ભાઈ કરના ચાવે તો બે મેં બી બે ઉડીક રહેવે કે ભાઈ વરસાદ ઉજવે તો મેં આ પછીથી ખેતી હે જે કી કરા ઓર અબાર કે ટાઈમે જે કી વરસાદ હોય એ બી વરસાદ હું આપણને દેખે કે કઈ જગ્યા છિયાં છાવલી રહેવે બી છિયાં છાવલી કી વજે હું જટે અગેતી ફસલ હે મૂંગ બાયડા હે જ્યાદાતર કિસાન ભાઈ રહે યા બાજરી બાયડું હે તો મૂંગામાં યા કેર આગે તો ગંવાર બી બાયડું હોય તો બા મેં કઈ હળકી ફૂલકી જે કી બીમારી હે બા ઉનકી ગુંજાઇશ બી રહેવે તો બીરે પ્રત્યે બી આપણને સાવચેત રહેણું હોય પણ આપણને દેખું કે સબું મોટો હોચ ઓર ચિંતા બા ભયાર હોય જટે હાલ વરસાદ હોય નહીં અરે બે લોક ખેતીવાડી કરી કોની તો અબે ઓ દેખો કે લંગે ટંગે જુલાઈ બીતવું ઓર જુલાઈ બીત્યા પછી બાજરી કી ઓર મૂંગરી જકી ટેમ હે બા તો ગીપરી અબ હે જકી ટેમ હે બા હે ઓર શ્રાવણ બી આજ લાગુ તો શ્રાવણ લાગ્યા પછી ભાઈ ગંવાર મોઠ કી જકી ફસલ હે યા જેકો ચીપટો જમાર બાબે બીરી બોઈ કિસાન ભાઈ હે જકો કર શકે તો ગંવાર આપાં કે આતુને રાજસ્થાન મેં ખાસ તોરું જકી મરુસ્થલીય જમી હે બી જમી કે માયને છોકી ઉપજ દિયા કરે ઓર ગંવાર આપારે કઈ ફાયદે વાસ્તે કામ કીએ એક તો દેખો ગંવાર કો ઉપયોગ હે આપાં જકી ફસલ હે બી ફળિયા વાસ્તે શાક સબ્જી વાસ્તે કામ મેં લેવા કઈ કિસાન ભાઈ ગંવાર જકા બાવે જટે ફસલા જકી બેરે ફસલા લેવે બટ ગંવારને હરી ખાદગે રૂપમાં બી કામ મેં લેવે ઓરે જકા નેરી ક્ષેત્ર મેં યા આપાં કે બારાણી ખેત હે બટ ગંવાર કી ફસલને ગંવાર કો બીજ કે રૂપ મેં બી ઉત્પાદન કરવા વાસ્તે કામ મેં લેવે તો ગંવાર કી યું તો જટે જકી બારાણી કિસ્મ હે ઓર બેરા પર કિસ્મ હોવે બાકી અલગ અલગ કિસ્મ હોયા કરે પણ ખાસ તોરું બેરાણા તો દેખો અબ બાઉન કી ટેમ રીવી કોને બે તો આપકે અગેતી ભાઈ જકા બાય લે અબ ખાસ તરું બારાણી જટે જમીન હે બટ કિસાન ભાઈ પછીથી ગંવાર કી ફસલ બા શકે તો પછીથી ગંવાર કી જે ફસલ કી વાત કરા તો હગલોં પહેલી તો આપણો ધ્યાન કરવાનું કે દેખો કે કોઈ બી ખેત હોય અગર બિન આપણે પહેલી તૈયાર કરા ઓર જકી ફસલ વાસ્તે તૈયાર કરા તો હરેક ફસલ વાસ્તે તૈયારીમાં થોડો ઘણો ફરક હોય કે ભાઈ ગંવાર કી એક જડીયો પોદો હોય ઓર એક જડીયો પોદો કો મતલબ હે કે બી જડ થોડીક ઊંડી જાવે ઓર ઊંડી જાવે જેને આપણને ખેતને પહેલી પોલો કરવો જરૂરી હે તો પોલો કો મતલબ હે કે ચોકી આપણે તુયા પહેલી ઉનાળામાં કાઢી ઉડી ઉલા ઓર અબે આપણ ગંવાર ભાવમાં તો પહેલી ખેતમાં અગર બાળુ માટી હે જેટલે થળી કો એરિયો બટે તો ઘણી જરૂરત કોની પણ હળક કે એરિયામાં કોઈ અગર બાણી ચાવે તો બીને ભાઈ એક કરી દો વાર હળકાડ પર બી જમીન હે જેકી પોલી કરવી જરૂરી હે પોલી કરી લી પછી બી મેં દેખો કે ફસલ આપણા ભાવમાં ઘણી બાયુ ડેકો ઘણો ફાયદો બે જરૂરી કોની જેથી આપણું હજ અવેર જેથી આપણું કામ કરી શકા બીતી બાયુડી ઠીક હે પણ કમ જગ્યામાં અગર ફસલ ભાવમાં ઓર બી સાર સંભાળ હાઉળ વેર ખાત બીજ કો પૂરો ધ્યાન રાખા તો થોડી જગ્યામાં બી પેદાવાર હે જેકી ઘણી હો શકે તો ગંવાર આપણા કે અટે આ પરિપાટી કે ભાઈ ગંવારમાં કોઈ ખાદરી જરૂરત કોની નહીં સાહેબ ગંવારમાં બી ખાદરી જરૂરત હોય તો બી મેં બી જો પ્રતિ હેક્ટેરિયા આપણા